0: ਜੀ ਉਹਨਾਂ ਦੀ ਕੈਮਿਸਟਰੀ ਨੂੰ, ਉਹਨਾਂ ਦੀ ਲਵ ਸਟੋਰੀ ਨੂੰ ਇਸ ਫਿਲਮ ਦੇ ਨਾਲ ਨਾਲ ਇਸ ਗੀਤ ਦੇ ਵਿੱਚ ਇੰਜੋਏ ਕਰਦੇ ਹਾਂ ਜੀ। ਫਿਲਮ ਹੈ ਰਾਮਲੀਲਾ 102.7 FM 'ਤੇ, ਨੈਕਸਟ ਵਾਲਾ ਟਰੈਕ ਤੁਹਾਡੇ ਰੇਡੀਓ ਸੈਟਸ 'ਤੇ।
1: ખૂબ ખૂબ આભાર આપણા ગુજરાતમાં હાલો મને એની આગળ બહુ જ નામનું ગામ છે ત્યાં મજૂર વર્ગ બહુ છે તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કંઈક થાકીને લોકો સાંજે મોજું કરતા હોય ત્યારે કંઈક આવું ગાય